0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો.
1: દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
3: RM3 Manoranjan Radio.

નમસ્કાર શ્રોતા, હું છું અમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને સ્ટુડિયોની ગલિયાળમાં સવારના 10:01 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 31 ઓગસ્ટ, એટલે કે આજે કહેવાય તો ઓગસ્ટ મહિનાનો લાસ્ટ દિવસ છે. તો ભાઈ આ ઓગસ્ટ મહિનો પણ ક્યાં ફિનિશ થઈ ગયો તે આપણને ખબર નહીં પડી, ટાઈમ ઇઝ ગોઈંગ વેરી ફાસ્ટ. તો ચાલો ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાનો એક સુવિચાર લઈએ. તો કહેવાય ને કે ભાઈ સમજણ વગરનું દેવું નકામું છે અને નીતિ વગરનું લેવું નકામું છે. એટલે કહેવાય ને જ્યારે વગર સમજ્યા વગર જ્યારે આપણે દેવું કરીએ છીએ એ કારણ વગરનું છે, અને જ્યારે નીતિ વગરનું લઈએ છીએ ને એ પણ નકામું છે. અને આપણે જેને સમજાવીએ છીએ તથા નથી સમજતા એ પણ વગર કામનું છે. અને કહેવાય ને જ્યારે આપણે કોઈના ઘરે વધારે પડી રહેવું એ પણ નકામું છે. એટલે કામ વગરનું જાવું નકામું, ભૂખ વગરનું ખાવું એ પણ સારું ના કહેવાય, અને ગળા વગરનું ખાવું એ પણ ના, અને કોઈને બોલવા પહેલાં કંઈક આપણે વિચારીએ એ વધારે સારું કહેવાય છે. એટલે કે લાઈફમાં જ્યારે આપણે અમુક વસ્તુ જ્યારે આપણે અપનાવી લઈએ છીએ ને તો આપણી લાઈફ બહુ ઇઝી અને સરળ બની જાય છે. તો ચાલો આજે સોમવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું.

આપી ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે અને સ્ટુડિયોની ઘરેણામાં 10:11 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા માટે તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. પટેલની આ ટોંકામાંથી લેવામાં આવેલું 2016 ગીત છે ને. આજે અમે તમારા માટે થોડા જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે. તો આપણે કહીએ છીએ ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ, તેવું જ એક સુંદર મજાનું ગીત છે તમારા માટે.

ભૈયા આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ઇંગ્લેન્ડમાં 10:18 થઈ ગઈ છે ને જ્યારે આપણે વાત કરીએ કોઈ વ્યક્તિની જ્યારે કોઈ વ્યક્તિને જૂઠું બોલવાની કળા જાણતું હોય ને તે જિંદગી

પર પારકાને તો ખુશ રાખી શકે છે પરંતુ પોતાને નહીં. કારણ કે ખબર છે કે કારણ કે વિચાર કરે છે, કારણ કે બહુ જૂઠું બોલવાની કળા છે, તો વિચાર કરે છે કે બીજી વાર આ વ્યક્તિ સાથે મળ્યો છે તો એની પહેલી વાર મળ્યો તો એની સાથે શું વાત કરી હતી, એટલે વિચાર કર્યા જ કરે છે કારણ કે જૂઠું બોલે છે ને એટલા માટે. પણ જ્યારે આપણે સાચી રીતે વાત કરીએ છીએ ને તો આપણે વિચારવાની જરૂર નથી પડતી કે આપણે શું વાત કરવાની છે. ને જ્યારે આપણે વિચારીને વાત નથી કરવાની હોતી ને આપણે તારું મન પણ શાંત હોય છે, જ્યારે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણે બહુ વિચારવું પડે છે કે હા આની આપણી સાથે શું વાત કરવાની છે. તો ચાલો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ માનવ રૂપના મનરાજના એલ્બમમાંથી લેવામાં આવેલું તમારા માટે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગળામાં 10:29 થઈ ગઈ છે અને હું છું અમિતા. જ્યારે આપણે વાત કરીએ ખોટા વ્યક્તિની કે જે ખોટું બોલે છે, તો ભાઈ કહેવાય ને જે ખોટું ના કરતા હોય ને અને જે સારી રીતે બધા સાથે રહેતા હોય ને વર્તન કરતા હોય ને એ પોતાના કામથી જ્યારે કામ રાખતા હોય ને એને નબળા ક્યારેય નહીં સમજતું. કારણ કે કહેવાય છે ને તે વ્યક્તિ હંમેશા સાચા, નીડર અને શક્તિશાળી જ હોય છે. એટલા માટે કહેવાય ને જે વ્યક્તિ ખોટું કામ ના કરતા હોય અને સાચી રીતે બધાની સાથે વર્તન કરતા હોય ને એ વ્યક્તિને કોઈ દિવસ નબળા ના સમજવું, ના નીડર સમજવું. કારણ કે એ જ વ્યક્તિ તમને તમારા ખરાબ સમયમાં કામ આવી શકે છે. તો ચાલો એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. ચલો ભાઈ, ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ફરીથી લતા મંગેશકરજીના અવાજમાં લેવામાં આવેલું

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું. ઉષા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું આના પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ પૂનમ લહીને આવી રહી છે. તો એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.